0: બાકી છે
1: કાવળી
0: કા છબઈ લાઈ ઉચ્ચા ઉના બાકી છે
1: દેખા કે રોમતી બાટા કે કે લાકી છે.